0: મંત્રી કિરેન રિજિજુ કહ્યો કે સરકાર સત્રના પહેલા દિનો નીટ પેપર લીક મામલામાં થઈ ચર્ચા સારું તૈયાર હી પણ વિપક્ષ બિના ઠોસ શરત ચર્ચામાં સામેલ નહીં ભેર્યો હૈ રાજ્યસભામાં વિપક્ષરા શોર શરાબા વિચે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય વંદે માતરમ બિલ પેશ કિનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સદારતમાં આજ કેન્દ્રીય મંત્રીમંડળ રી માલી મામલાની સમિતિની મીટિંગ હઈ ઇણમાં પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન રાતેત રેલ નેટવર્ક બધાવણ સારું 1,264 કરોડ રૂપિયાની મલ્ટી ટ્રેકિંગ પરિયોજનાને મંજૂરી દીધી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ખબર નવીસાને મીટિંગમાં કરી છે ખાસ ખાસ ફેસલાની જાણકારી દીની વે બતાયો કે મંત્રીમંડળ દેશમાં 3 સમર્પિત રાસાયણિક પાર્ક બનાવણ સારું ભારત ઔદ્યોગિક વિકાસ રસાયણ ભવ્ય રસાયણ યોજનાને મંજૂરી દીની ઈ યોજનાનો એલાન ચાલુ માલી સાલ રા કેન્દ્રીય બજેટમાં કરી છ્યો હો એને તે 3 પ્લગ એન્ડ પ્લે કેમિકલ પાર્ક બનાયા ચાવેલા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પાણી ભેળોકરણ માથે જોર દીનો હૈ વે આજ જયપુરમાં રાખી જ્યા રાજસ્થાન વોટર કોન્કલેવમાં બોલ રહ્યા હા શર્મા કહ્યો કે નુઆ નુઆ કામ કર રાજસ્થાન પાણીરા પ્રબંધન રા હલકા માય રાષ્ટ્રીય મોડલ બનેલા વ કહ્યો કે પાણીરા બહેતર પ્રબંધન અર હર ઘર તાઈ પાણી પુગાવણ માથે સરકાર રો ખાસ ધ્યાન હૈ મુખ્યમંત્રી કહ્યો કે રામ જલ સેતુ લિંક પરિયોજના ઐતિહાસિક યમુના જલ સમજૌતા અર નર્મદા અવાર્ડ સમજૌતાઓ રાજ્યમાં પાણીરી ઉપલબ્ધતા તે કરણ રા નુઆ દોર રી શરૂઆત હુઈ હૈ
1: दूसरा हमारा एमओयू हुआ और वो हुआ यमुना समझौते का यमुना का पानी हमें कैसे मिले तो हमने केंद्र में भी बात की हरियाणा के उस समय के मुख्यमंत्री मनोहर लाल जी खट्टर साहब और हम बैठे और उसमें हमने फरवरी के महीने में एमओयू हमें उसका किया और आप देख रहे हैं कि माननीय प्रधानमंत्री जी के नेतृत्व में और अभी हमारा यमुनाओं का एमओयू भी हो गया और उसमें हमको पाइपलाइन के द्वारा पानी मिलेगा उसकी DPR भी बन गई अगले कुछ दिनों में उसका भी शिलान्यास होने वाला है
0: ऐसा समाचार आप आकाशवाणी जयपुर अजमेर सुन रहा हो प्रदेश में नशारी लत न जड़ों खत्म करण सारू खास अभियान चलायो चावेला राज्यपाल हरिभाव बागड़े नशा मुक्ति अभियान ने असरदार तरीकाओं लागू करण और ई सारू कार्य योजना रो जायजो लेवन बाबत आज जयपुर में राखी जी मीटिंग में महीना भर रो खास अभियान चलावन बाबत हुक्म दीना व कहो कि नशा मुक्ति सारू हर लेवल माथे जवाबदेही तय करी जावनी चाहिए શ્રી બાગડે કહ્યો કે વિશ્વવિદ્યાલયમાં આવી નશીલી ચીજા કામ લેવણ વાળાના ખિલાફ કરડી કાર્યવાહી કરી જાવણી ચાહીએ વ સરહદી હલકામાં ડ્રોન રેઝરીએ નશીલી ચીજા ભેજણ માથે ચિંતા જતાતા થકા એને રોકણ સારું અસરદાર કાર્યવાહી કરણ બાબતે કહ્યો ચિકિત્સા મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસર આજ કોટપુતલીરા સરકારી BDM અસ્પતાલ રો દોરો કર વઠે વ્યવસ્થામાં રો જાયજો લીનો વે ન્યારા ન્યારા વાર્ડા રો દોરો કરર સુવિધા દેખ્યા અર અહેલકારા સાગે મીટિંગ કરર હાલાત રો જાયજો લીનો ચિકિત્સા મંત્રી કહ્યો કે અસ્પતાલમાં ડોક્ટરાની કમી ની ભેવણી ચાહીએ વે કહ્યો કે બહેતર ઇલાજ રા સુવિધા સારું સાધનારી કમી ની ભેવણી ચાહીએ
2: મેરા દો ચીજો કા ફોકસ હે નંબર એક ચાહે સબ સેન્ટર હે ચાહે PHC હે CHC હે STH હે DHH હે મેડિકલ કોલેજ હે ઇમ્પોર્ટન્ટ ચીજ યે કી ડોક્ટર્સ કી કમી નહીં હોની ચાહીએ દૂસરી ચીજ જો હે હમ નહીં ચાહતે કી કોઈ ભી લેવલ કા જો હોસ્પિટલ હે ઉસકે અંદર જો એલોટેડ ઇક્વિપમેન્ટ હે ઉસકી કમી હોની ચાહીએ કુછ સ્પેશિયલિસ્ટ ભી ડોક્ટર્સ ચાહીએ થે હમને નોટ કર લિયા હમ જલ્દી દેંગે
0: ઈ બીચે બાંસવાડારા મહાત્મા ગાંધી જિલ્લા અસ્પતાલમાં આજ ઘણા જોખમ સાગે આસવાળી મહિલાઓના સુવિધા સારું પ્રસવ સખી વ્યવસ્થા શરૂ કરી છે રાજસ્થાન રાજ્ય અન્ય પિછડા વર્ગ આયોગ અન્ય પિછડા વર્ગ જોડ્યા પીરવાના રાજનૈતિક પ્રતિનિધિત્વ સંબંધી સર્વેરી આખરી તારીખ બધાર 26 જુલાઈ કરતીની હૈ આયોગના સચિવ અશોક કુમાર જૈન ઇમ્બારામાં સગળા જિલ્લા કલેક્ટરના નિર્દેશ જારી કરર સર્વે પૂરો કરણ સારું કહ્યો હૈ ધ્યાનયોગ હૈ કે રાજધારા સર્વે મોબાઇલ એપ રેઝરીએ 10 જુલાઈ શરૂ કરી જ્યો સર્વેરો કામ 23 જુલાઈ તાઈ કરીબ 70% પૂરો ફે સક્યો હૈ જેને ધ્યાન રાખતા થકા સર્વેરી મિયાદ બધાઈ છી હૈ ઈ બીચે નગરીય વિકાસ અર સ્વાયત્ત શાસન મંત્રી જાબરસિંહ ખર્રા ભીલવાડામાં ખબર

0: કાર્યક્રમમાં ઘણી હરખરે હાગે ચોમાસેર ચાવ મેં ઓર બિરખરો આનંદ લેરિયા બે કિસાન જકા ખેતીબાડીના ડીકે હા કે હળોતિયો કર હા હુડ કર જમીન હળી કરુડીર કે મૂંગફળી વાળા ભાઈ હું હોચા કે પાઇપલાઇન પે ફોરના કોપડે ની પાણી દેણો કોપડે ની બિરખા હોગી ઓર સિંજા હોગી બિન ખાતર કાર્યક્રમમાં બાર જ્યું આ ભૂણ્યો તો કે આ જતાઈ કરણ તાઈ હું રામસરૂપ બિસ્નોઈ ઓર મારા સાગે
1: અનિલ સિંહ ખીચડ.
0: અનિલભાઈ આપને ઓર કાર્યક્રમ હું હગલા એતળુ કિસાન ભાયા બેના ટાબરિયાને રામ રામ.
1: રામ રામ સાહેબ, રામ રામ સગલા આપણે સુણનારા સગલા કિસાન ભાઈ બહેનોને ઘણા ઘણા રામ રામ ઓર તને ભી રામ રામ.
0: આજ કોડું કઢાયન
1: તો કોડું તો દેખો જો કી બિરખા હોઈ હે આપણે તો યોઈ હે કે ભઈ અંદર શું એક ખુશી અલગ ઈ પ્રકાર દી હો જવે ઓર આપણે તો જો કી ખેતરી મિટ્ટી એની ખુશ્બુ ઈ અલગ હો જવે જે શું આપણને કે કે શરીર મે આપણે આપી તાજગી મહેસૂસ હોય ઓર ખાસ કર મારે જો કી આજ તાજગી હે ની વાહ હે કે ભઈ માને થારે શું કઈ વાત શીખણ શું મિલશે.
0: દેખો હું હે કે પગાર ગુગરા તો બંધ્યા કે મે હોય હે ઓર મે મોકળો ઓર ઇન્દ્ર ભગવાન ઓર મેર કરી હે રબાર આપ હમાચારા મેં હુણિયાર છાપે બજ્યા કે જે ઓર બિરખા હોય કઈ સાવચેતી રાખણી હે કઈ કોડળી વાત હોણી હોણી હે પણ થોડીક વાત તા ખેતીબાડી કરલા કે કાર્યક્રમ રે આગલે તોરે માં જવા આપ આગુ બડા આયું પહેલી કાલ અથાઈ કરે આ રાકેશભાઈ કે કાર્યક્રમ મેં આપણ જદ બી વાત કરા તો જ્યાં બાજરી બોઈ હૈ